પ્રભુ સોય તાર જમકી ત્રાસ ગો કે સોય જાબે અભગાત અગોચ પ્રભ એકાત ચિત્રગુપ્ત કિશ પૂછર લેખા જાવનાથ રંજણ અગો ચર્યા ગાતે તબ કોણ છૂટે કોણ બંધન બાંધે આપણે આપે આપીએ ચર જા નાનક આપણા રૂપ આપીએ પર જા જય નિર્મળ પુરખ પુરખ પત હોતા તૈ બિન મેલ કહો ગયા ધોતા જય નિરંજન કા નિર્માણ તૈ કોણ કો માન કોણ અભમાન જય સ્વરૂપ કેવલ જગદીશ તૈ છલ શત લગત કો કીશ જય જો સ્વરૂપી જો સંગ સમાવે તૈ કિસે પૂગમ ત્રિપ્રતાવે કર્ણ કરાવણ કરને હા નાનક કરતે કા નાહિ સમાર જબ આપણ શોભા આપણ સંગ બનાઈ તબ કવન માય બા મિત સુત ભાઈ જય સર્વ કળા આપે પરવીન તૈ બેક તેવ કાંક ઉચીન જબ આપણ આપે આપુર ધારે તો સગર અપ સગન કાં વિચારે જય આપણ ઉચે આપણે આપ નેરા તૈ કોણ ઠાકણ કોણ કહીએ ચેરા બિસમન બિસમ ભય બિસમાદ નાનક આપણી કદ જાનો આપ જય અછલ અછેદ અભેદ સમાયા ઉહાં કે સહ વ્યાપ્ત માયા આપ સકો આપે આદેશ તૈ ગુણ કા નાહી પરવેશ જય એક હૈ એક એક ભગવંતા તૈ કૌન અચિંત કિસ લાગૈ ચિંતા જય આપણે આપ આપતિ હારા તૈ કૌન તૈ કૌ સુને હારા બહુ બ્યાંતિ ઉચ તે ઉચા નાનક આપસ કો આપે પહોંચા જય આવર જોવર પાંચે કહા તૈ ગુણ મેં કીનુ વિસ્તાર પાપ હું તૈ ભઈ કહાવત કો નરકો સુર્ગ પછાવત આલ જાલ માયા જંજાલ હો મેં મોહ ભ્રમ પહ ભાર દુઃખ સુખ માન અપમાન અનક પ્રકાર કિયો બખ્યાન આપણ ખેલ આપ કર દેખે ખેલ સંકોચે તો નાનક કહે જય ભગત ભક્ત તૈ આપ જય પસરૈ પાસાર સંત પ્રતાપ દોહો પાકા આપે ધની ઉનકી શોભા નુ બની આપે કૌત કરે અંધ જોજ આપે રસ ભોગ નિર્જોગ જિસ ભાવત સબ નાય લાવે જિસ ભાવત ખેલ ખલાવે બેસુમાર અથાહયા ગણતે અતો લૈ જો બલાવો ત્યો નાનક દાસ બોલે શ્લોક